વાણી આકાશવાણી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી તકે નદી